0: રાજપ્રાય ગંડા ધીંગી સડકસીમાં અતિક્રમણ ન કરો. સડકસીમાં અસ્થા એવં સ્થાયી સમયસીમા નિર્માણ ન કરો. સડકુ નામે ઠલ તથા પાણી નિકાસ બંધ હોન નદી. સવારી ચલાઉંદા લેન અનુસાર પાલના કરો ર ગણાઉ. સવારી ચલાઉંદા ટ્રાફિક નિયમકુ પાલના કરો. સવારી સાધુમાં ઝુંબીર વા છતમાં બેસી રહ યાત્રા ન કરો. સડકુ ક્ષમતા ભૂંડા બડી ઘાટ પ્રયોગ ન કરો. જેબ્રા ક્રોસિંગ બાટો માતૃ બાટુ કાટની કરો. સડકુ તત્કાળ મોટી માર્ગ ગણી કરો. યાત્રાકુ ક્રમમાં કોઈ સમસ્યા ભય નજીકુ પ્રહરીલાઈ ખબર કરો.
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોસી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ. મૌસમ સંબંધી સહી સૂચના પ્રાપ્ત કરો. સુરક્ષિત ભવિષ્ય નિર્માણ કરો. મૌસમ તથા જળવાયુ સંબંધી સૂચના લીની રહતી કરો. મૌસમ પૂર્વાનુમાનની જાણકારી નિયમિત રૂપા લીની કરો. પ્રાકૃતિક વિપદ જોખમ ન્યૂનીકરણમાં સૂચિત બનાવ. જળવાયુ પરિવર્તનના અસર ઘટાડો સામૂહિક પ્રયાસ કરો. વન સંરક્ષણ વૃક્ષારોપણમાં સક્રિય સહભાગિતા જણાવો. ઉર્જા બચત સ્વચ્છ ઉર્જાનો પ્રયોગ બનાવો. વાતાવરણ પ્રદૂષણ નિયંત્રણમાં જિમ્મેવાર બનાવો. વાતાવરણ સંરક્ષણ કરો. જીવન રક્ષા કરો.
2: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલયે કોસી પ્રદેશ દ્વારા જનહિતમાં